ભેદે મંગે સસા ગુણા છોકરે સંસાર ચોરા જારા બે કુડિયારા ખારા ભાવે કાર એક ઉંધા કાચરે તા ઉતના ભેકાય કાર જાલ તજિયા પુરિયા લોહા કરાકાર ઓ જાકે સો